0: પ્રાદેશિક સમાચાર હર ઘર કી વાણી આકાશવાણી હર દિલ કી વાણી આકાશવાણી ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ મન કી બાત સંગીત ડ્રામા સ્પોર્ટ્સ પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર નયા ભારત નયા આકાશવાણી
1: એક જમાને સે કહાની હૈ સુના રહી આકાશવાણી ફિર આયા એન્ટરટેનમેન્ટ કા રેવોલ્યુશન જબ કોને કોને પહોંચા દૂરદર્શન કહાની નહીં બદલી સ્ટાઇલ ગયા હૈ બદલ જો કહાનિયા હમ સુનતે આયે દેખતે આયે અબ વહી વહેતી હી કહાની સુનાયેગા ડિજિટલ
2: ડાઉનલોડ વેવ્સ ઓટીટી એપ નાઉ એન્ડ વોચ ફોર ફ્રી
1: એક જમાને સે કહાની હૈ સુના રહી આકાશવાણી ફિર આયા એન્ટરટેનમેન્ટ કા રેવોલ્યુશન જબ કોને કોને પહોંચા દૂરદર્શન કહાની નહીં બદલી સ્ટાઇલ ગયા હૈ બદલ જો કહાનિયા હમ સુનતે આયે દેખતે આયે અબ વહી વહેતી હી કહાની સુનાયેગા ડિજિટલ
2: ડાઉનલોડ વેવ્સ ઓટીટી એપ નાઉ એન્ડ વોચ ફોર ફ્રી
3: घर खर्च के पैसे दो हस्बैंड जी
4: ये राशन के 15,000 सब्जियों के 2,000
3: और लाइट बिल के
4: अब 0 रुपए कैसे दूं
3: ओहो भूल ही गई थी अब तो सोलर पैनल लग गए हैं ना तो जो 4,000 बचे हैं उससे शॉपिंग हो जाए
4: पक्का
5: पीएम सूर्य घर मुफ्त बिजली योजना जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in